0: 94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો.
1: RM3 રેડિયો રેડિયો
2: દરરોજ 10 થી 11 આવો અમારી સાથે.
3: It's always a better choice. Your songs on your radio. My one and only station.
4: RM3 Manoranjan Radio.

નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશો એ વિચારની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં ક્યાં અહીંથી જોડાયો તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. અને તમે સૌ કોઈ મજામાં હશો એ વિચારની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. આજનો દિવસ છે મંગળવાર અને આજની તારીખ ની વાત કરી આજે છે 4 ઓગસ્ટ અને સ્ટુડિયોની કલ્યાણમાં 10:01 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ ધર્મના માર્ગ પર ચાલનારને ક્યારેક એકલા ચાલવું પડે છે, પરંતુ અંતે તેની સાથે ભગવાન સ્વયં ઊભા રહે છે. એટલે કહેવાય છે ને જ્યારે આપણે ધર્મના માર્ગ પર ચાલીએ છીએ ને ત્યારે ક્યારેક આપણે એકલા ચાલવું પડે છે, કારણ કે આપણે કહીએ છીએ ને ધર્મનો માર્ગ ઇઝી નથી ભાઈ, કઠિનાઈથી ભરેલો છે. એટલે કહેવાય છે ને જ્યારે ધર્મના માર્ગ પર આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે ભાઈ એકલું જ ચાલવું પડે છે, પણ ત્યારે પરંતુ અંતે એની સાથે ભગવાન સ્વયં આવીને ઉભા થઈ જાય છે. એટલે કહેવાય છે ને આપણે ભલે એકલા હોઈએ છીએ પણ જ્યારે અંત સમય આવે છે, ખરાબ સમય આવે છે, ત્યારે ભગવાન આવીને ક્યારે તમારે હેલ્પ કરીને જતા રહે છે તમને ખબર નથી પડતી. એટલે કહેવાય છે ને કે ભાઈ ખરાબ સમય આવે તો ભાઈ ખરાબ સમયને પણ હસી હસીથી સ્વીકારી લેવાનો. એ ખરાબ સમય પછી સારો સમય પણ આવે છે અને ખરાબ સમયમાં ભગવાન ક્યારે આવીને તમને હેલ્પ કરીને જાય છે એ તમને પણ નથી ખબર પડતી. તો ચાલો, આજે મંગળવારનો દિવસ છે તો આપણે એક સુંદર મજાનો એક માતા રાણીના ચરણોમાં એક ભજન લઈ લઈએ ભાઈ. કહેવાય ઉષા મંગેશકરના અવાજમાં.

સ્ટુડિયોની ગલીમાં 10:09 થઈ ગઈ છે ને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને અમારો સાથ એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. અને તમારું મનપસંદ ગીત સાંભળવા તમે મેસેજ કરી શકો છો 5250-6200 પર, અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. તો ચાલો ગુજરાતી ગીતોમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. મેઘધનુષમાંથી લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે તમારા માટે.

સ્ટુડિયોની ગ્રેમાં 10:14 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને, જીવનની જ્યારે આપણે એક વાત કરીએ તો જીવન એક સાહસ છે અને સત્કર્મોથી એક બનેલું સાંકળ જેવું છે ને. એટલે દરેક સારા કાર્યથી ભવિષ્યનું સુખદ ભાગ્ય રચાય છે. જ્યારે આપણે સારું કામ કરીએ છીએ તો એનાથી આપણું ભવિષ્યનું એક સુંદર મજાનું એક ભાગ્ય રચાય છે અને મુશ્કેલીઓ તેની કસોટી બની જાય છે અને સત્કર્મો તેની સાથે સૌથી મોટી જીત લઈને આવે છે. એટલે આપણે કહેવાય છે ને, જ્યારે સારા કર્મ કરીએ છીએ તો સારા કર્મનું ફળ આપણને હંમેશા સારું મળે છે. ને આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે ભાઈ જ્યારે આપણે એક ફ્રૂટ રોપીએ છીએ તો જે ફ્રૂટ રોપીએ છીએ, જો ફળ રોપીએ છીએ, તે જ ફળ આપણને મળે છે. એવું નહીં કે આપણે મેંગો રોપીશું તો પછી અંદરથી આપણને આમળા મળે, નહીં ને. એટલે જેવું ફળ રોપીશું તેવું ફળ આપણને મળે છે. એટલે જે કાર્ય આપણે કરીશું તો સારા કર્મનું ફળ આપણને સારું મળે છે. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લે આદિત્ય ગઢવી અને ભૂમિ ત્રિવેદીના અવાજમાં લેવામાં આવેલું.

સરખું એવું તેજનું સ્વરૂપ માનું ચાંદ પણ દાખો પડે એવું માડી રૂપ તારું જોવા તને લાખો લોકો પગલા પકડે પણ માડી મારી અવનાર દિલમાં જડે તાજા તાજા એમ કેમ રાખજે માં દયા તારી ધનના ભંડાર ભરે રાખજે માં લીલી વાડી ભૂલ ચૂક થાય તોય રાખજે માં રેમ તારી દયા ભર્યો હાથ તારો રાખજે માં પાસે મારી દયા ભર્યો હાથ તારો રાખજે માં પાસે મારી દયા ભર્યો હાથ તારો

ભાઈ, આપણે જ્યારે આજે વેધરની વાત કરીએ તો બહાર બહુ સુંદર વેધર છે. ઠંડો ઠંડો હવા વહી રહી છે, વરસાદ પડી રહ્યો છે, ઠંડો ઠંડો વરસાદ પડી રહ્યો છે. અને આવા મોસમમાં આપણે કહીએ તો ભાઈ ચાયની સાથે ગરમ ગરમ ભજીયા મળી જાય તો એક અલગ જ વાત હોય છે ને. આવા વેધરમાં આપણે કહીએ ને મરચાંના ભજીયા, કાંદા બટાકાના ભજીયા હોય કે ભાઈ મેથીના ગોટા હોય, તો આપણા ગુજરાતી લોકોને તે કહેવાય છે ને કે ભાઈ વેધર ઉપર ડિપેન્ડ કરે, જેવું વેધર હોય તેવું ભાઈ કુકિંગમાં રસોઈ બનાવવા માટે ચાલ્યા જાય છે અને મનપસંદ ખાવાનું બનાવવા લાગી જાય છે. ને આપણે વાત કરીએ તો હમણાં બાળકોની પણ સ્કૂલ હોલિડે ચાલી રહી છે, તો ચાલો એક સુંદર મજાનું ગીત લઈ લઈએ. વરસાદી ગીત, એક રોમાન્ટિક ગીત. આપણે કહેવાય ને કે આવા મોસમમાં જ્યારે હમ સફર જો ઇજ્જત અને પ્રેમ કરવાવાળો હોય ને, તો એની સામે લાખો કરોડની દલોત પણ ઝાંખી પડી જાય છે. કહેવાય ને જ્યારે એક પ્રેમ કરવાવાળો સારો વ્યક્તિ, સાચો વ્યક્તિ મળી જાય છે ને, તો આખા લાખો કરોડોની દોલત પણ એની સામે ઝાંખી પડી જાય. તો ચાલો એક સુંદર મજાનું એક પ્રેમ ભરેલું ગીત લઈ લઈએ વરસાદનું, ઐશ્વર્ય મુજબદારના અવાજમાં લેવામાં આવેલું.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને હું છું અમિતા અને સ્ટુડિયોની ગ્રેડમાં 10:31 થઈ ગઈ છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ નસીબ લખાવીને ક્યાં કોઈ આવે છે ને ક્યાં કોઈ મળે છે ને, બસ તમે મળ્યા ને ભાઈ આપણું ભાગ્ય બંધ બેસતું લખાઈ જાય છે. એટલે કહેવાય છે ને ભાઈ ભાગ્યમાં જે કોણ મળવાનું છે કોને નથી મળવાનું એ તો ભાઈ ભાગ્યની વાત છે. તો ચાલો એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ભાઈ હે કેમ છો, લંડનમાંથી લેવામાં આવેલું મિત્રા લીના અને મનોજના અવાજમાં.

એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યું હશે. અને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે પીરા સૈયાના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું બપોરના 1:45 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.